0: મિટ્ટીનો નુકસાન ને થઈ શકે. એક કિસાન ભાઈઓ, ઢાલના વિપરીત આપણને જુતાઈ કરવી પડેગા. જે ભી ઢલાન વાળા ખેતર હૈ, ઢાલ ભૂમિ ઉપર કિસાન ભાઈઓ કતારે યા પછી ઢાલના સમાનાંતર ને બનાવીને ઢાલના વિપરીત આપણને જુતાઈ કરવી જોઈએ. આને થકી પાણીની ગતિ ધીરે થકી થાય ને ભૂમિ કટાવ બી ના ને બરાબર થઈ શકે. એક પહાડી ક્ષેત્રોમાં જેમ કે સીડીદાર ખેતર રહે હૈ, તો એવામાં અધિક ઢલાનવાળા ક્ષેત્રોમાં ખેતરને છોટા છોટા સમતલ સીડીનુમાં ટુકડોમાં આપણને બદલી દેવા જોઈએ. આ ઉપાય બી પાણીને હીદા બહાવ થકી રોકે હે. કિસાન ભાઈઓ, ખેતરના વેસ વેસમાં વેટીવર યા મજબૂત ઘાસની પટ્ટીએ લગાડી દેવી જોઈએ, જે મિટ્ટીને પાણીને હાથે બહાવ રોકી શકે. એક ચેક ડેમને બાંધની વાત કરો કિસાન ભાઈઓ, તો વર્ષા ઋતુ થકી પહેલે આપણે છોટા છોટા જે નાલા હે એના નાલો ઉપર પથ્થર, મિટ્ટી યા પછી સ્ટ્રાબેલના ચેક ડેમ બનાવવા જોઈએ, તાકી પાણીની રફતાર આને થકી કમ થઈ શકે. એક મલ્ચિંગનો કામ કિસાન ભાઈ કરે હે. મલ્ચિંગ મેં કિસાન ભાઈઓ ખાલી ખેતરવાળી જે જમીન હે એના ઉપર ફસલના અવશેષ યા પછી હુકી પત્તીએ યા ઘાસ થકી ઢાંકી દે, યા એને ઢાંકીને આપણે મિટ્ટીને વર્ષા થકી હિદી સુરક્ષિત રાખવામાં મદદ થઈ શકે. જે વર્ષા પડે તો હિદ એના ઉપર પડે, તાકી ભૂમિને કોઈ નુકસાન ને થઈ શકે. એને અલાવા કિસાન ભાઈઓ, દેખો જલ નિકાસી પ્રબંધન આપણે કરી રહ્યા, વર્ષાનું પાણી સુનિયોજિત તરીકે થકી ખેતરને બહારને કાઢવાના પ્રયાસ આપણને કરવા જોઈએ. કિસાન ભાઈઓ, આવા ઉપાય સમય ઉપર અપનાવવા થકી મિટ્ટી કટાવ, મિટ્ટીની સુરક્ષા અને એને હાથે મિટ્ટીની ઉર્વરકતા આપણે બનાવી શકા ને વર્ષા ઋતુના દોરાન ભૂમિની બરબાદીને આપણે રોકવામાં મદદ મળી શકે. કિસાન ભાઈઓ, ખેતીની વાત કાર્યક્રમનો આ સમાપ્ત થઈ ગયો. આજે વાલજીભાઈના આજ્ઞા લો, કાલે સોરા ઉપર ફરી નવી જાણકારીને હાથે મળંગા. એ આવજુ. રામ રામ. રામ રામ.
1: અભી આપ ખેતીની બાત સુન રહે થે. આકાશવાણી બાંસવાડા કા યે માહી ચેનલ હે, એફએમએન્ડ 101.3 મેગાહર્ટ્ઝ પર. પ્રાતઃ કે 6:50 હુએ હૈ. આઈએ અબ સુનતે હૈ આદિવાસી લોક સંગીત. ઇસ કાર્યક્રમ કે અંતર્ગત આજ આપ સુનેંગે મોહનલાલ ઓર સાથીઓ કે ગાયે વાઘડી લોક ભજન.